0: આપણે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, ઝીણી હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજે નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: थारी में पासो लावो जूनू हवार, सेहत बनेगा एकदम शानदार. बाजरा, ज्वार, रागी ने मक्का, ताकत भी भरपूर ने पोषण भी पक्कू. बारते नु खवानो सोड़ो, देशी अनाज तकी नातू जोड़ो.
0: मोटू अनाज अपनावंगा, शरीर ने स्वस्थ राकंगा. वागड़ रेडियो एवं वागधरा संस्था द्वारा जनहित में प्रसारित.

0: કાર્યક્રમ ઘુમર હમરવારી અમર હિત બોન ને આપની બોન મનીષા
1: ને આપની બોન અંજલીનું
0: રામ રામ. હવે બોનો આપ સબ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM. ને આપ સભીનું સ્વાગત કરે હા અમારે આજને કાર્યક્રમ ઘુમર મેં.
1: હવે બોને લઈને હાજર થઈ ગયા હા કાર્યક્રમ ઘુમર ને લઈને એક નવા વિષય ને હાથે. મનીષા બોન, આજે કાર્યક્રમ મેં આપણે વાતચીત કરવા વાળા હા કે આપણી જે બોને હે એ હરતે બચત સમૂહ બનાવીને આપણી જિંદગી બદલી રહી હૈ. આપણે દેખી રહ્યો કે આજે ગાંવ ગાંવ મેં આપણી જે બોને હે એ કેવલ ઘરની જિમ્મેદારી નથી નિભાવતી, બલ્કિ એ બચત સમૂહને માધ્યમ થકી આત્મનિર્ભર બની રહી હૈ ને આપણે પરિવારને સમાજની તસવીર બદલી રહી હૈ. આપણે દેખો કે જે મહિલાએ ક્યારેક બીજા માટે નિર્ભર રહેતી હતી એ આજે નાના વ્યવસાય ચલાવી રહી હૈ, આપણા સોરની શિક્ષા માટે ધ્યાન આપી રહી હૈ, પરિવારના ફેસલા લઈ રહી હૈ ને જરૂરત પડવા માટે બીજાની મદદ ભી કરી રહી હૈ. તો આજના કાર્યક્રમ મેં આપણે વિશેષ કરીને એના વિશે માતા વાતચીત કરવા વાળા હું કે બચત સમૂહ આપણી બોનોની જિંદગી હરતે બદલી રહી હે ને આના હું ફાયદા થઈ શકે.
0: હવે અંજલિ બોન, તો આના વિશે માતે આપણે ભાઈ બોનો ખાતે ઘણા અક્કાની વાતે રેંગા અભર હામળા આગીત ને મોરે કર આપણી વાતે.
1: હવે તો બોને આપ હામળતા રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માતે.

0: અંજલિ બોન ગીત ત્યાં આવીશું પૂરું, અને ગીત બાદ એક વખત ફેરે આપણે બોનનું સ્વાગત કરે હ આપણે આજને કાર્યક્રમ ઘુમરમી. જેમ કે અંજલિ બોન ગીત થકી પહેલે વિશે વતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હં આપણે બોને એવી બચત સમૂહ ગતિ આપણી જિંદગી હેતે બદલી શકીએ. અંજલિ બોન આપણે દેખા હં કે આજના ટાઈમમાં આપણી બોને એવી આત્મનિર્ભર બનીને સમાજમાં મોટું બદલાવ લાવી શકીએ હે. પહેલા આપણે દેખતા હતા કે આપણી બોને આર્થિક રૂપેથી કમજોર રહેતી હતી, હવે આપણે નાના નાના ખર્ચા બદલે બીજા માંથી નિર્ભર રહેતી હતી, પણ અબર આપણે દેખી રહ્યા હોય કે આ ધીરે ધીરે બદલી રહ્યું હે. સ્વયં સ્વાયત્તા સમૂહ ને બચત સમૂહ આપણે બોનને આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું હે. આ સમૂહને માધ્યમ કરતી આપણે બોને છોટી છોટી બચત કરીને આપણે સપનાને બી પૂરા કરી શકીએ હે. બચત સમૂહ આપણે બોને બદલે કેવલ આર્થિક તાકાત નથી, બલ્કે આ વર્ણને આત્મનિર્ભર ને સન્માન ને નિર્ણય લેવાની શક્તિ બી આલે હે.
1: હવે મનીષાબુન આપે સહી કીધું, આપણે દેખ કે બચત સમૂહ મેં આપણી જે બોને હે એનો સમૂહ રહે, એમની 10-15-12 જેટલી બી બૈરે ભેગું થવું ચાહે હે એ થઈ શકે. એ મળીને નિયમિત રૂપ થકી હર મહિને 50 રૂપિયા 100 રૂપિયા આવી રકમ એનમાં જમા કરે હે. ધીરે ધીરે આ જે નાની સી બચત હે એને મોટી તાકાત બની જાય. પછી સમૂહ ને માધ્યમ થકી સહી વખત બી કઈ બોન ને કઈ રાશિ ની જરૂરત પડે તો એ સમૂહ તકી કાઢી શકે હે, એનું જે કામ હે એ પૂરું કરી શકે. આપણે દેખો કે આ કેવલ પૈસાનું સમૂહ નથી રહેતું, બલ્કે વિશ્વાસ સહયોગ ને આત્મનિર્ભરતાનું સમૂહ રહે હે. પહેલા ગામોમાં ઘણી મહિલાએ ઘરની 4 દિવારી તક સીમિત રહેતી હતી. એનાને બેંક, કાગજ, સરકારી યોજના, પૈસાનું લેનદેન હરતે કરવું હે એ જાણકારી કમ હતી. પણ બચત સમૂહ ને માધ્યમ થકી આપણે દેખો કે આપણી જે બોને હે એનાની આર્થિક હમસ વધી હે ને એ આત્મવિશ્વાસ થકી આપણું કામ કરી શકે. આજે આપણે દેખો કે આપણી બુને ખુદ બેંક જાય હે, બેઠક કરે હે, હિસાબ કિતાબ હમારે હે ને યોજનાઓની જાણકારી ભી પ્રાપ્ત કરે હે. અણી પ્રકાર થકી આપણે દેખો કે બચત સમૂહ ને માધ્યમ થકી આપણી બુનોની જિંદગીમાં ઘણા કાનું બદલાવ આવી રહ્યું હે.
0: હવે અંજલિ બોન એની સાથે આપણે દેખ કે બચત સમૂહ ખતી જોડીને આપણે બોને આપણી સબખતી મોટી તાકાત બનાવી શકે હે આર્થિક સ્વતંત્રતા. પહેલા આપણે દેખતા હતા કે આપણી બોને ખાલી ઘરના ખર્ચામાં સહયોગ કરતી હતી, પણ હવેના ટાઈમમાં આપણે દેખ કે વે ખુદ કમાઈને પરિવારની આય બી બઢાવી રહી હે. ઘણા અક્કાની બોને હે બચત સમૂહ ખતી ઋણ લઈને સિલાઈ બુનાઈ, ડેરી, મસાલા નિર્માણ, પાપડ અચાર બનાવવું, બ્યુટી પાર્લર ને ખેતી ને છોટે છોટે દુકાનોનું વ્યવસાય બી સલાડી રહી હે. એને ખાતે આપણે દેખ કે વણને પરિવારની આર્થિક સ્થિતિ હે વે બી મજબૂત થઈ રહી હે. જ્યારે આપણે બોને આપણે પોગમાતે ઊભી થાયંગા ત્યારે વે અંદર ખતી આત્મવિશ્વાસી બનેગા ને અગાડી વધેગા. એને સાથે આપણે દેખ કે વે આપણે સોરને ભણાઈ સ્વાસ્થ્ય ને ભવિષ્ય બદલે બી બહેતર નિર્ણય લેવાનું કામ કરી રહી હે.
1: હવે મનીષાબુન આપે સહી કીધું, આપણે દેખ કે ઘણી જે બોને હે આમ વિચાર કરે હે કે આના સમૂહ મેં જોડવા તકી હું થાગા, પણ આપણે એને કેવું ચંગા કે હજી સુધી બી આપ સમૂહ તકી ન જોડ્યા હો તો આપ જોડીશો. કેમ કે આપણે દેખ કે આ જે નાની નાની બચત હે એ આપણા જીવનમાં મોટો બદલાવ લાવી શકે. બહેન બોનું કેવું ચંગા કે માની લો કોઈ ગામ મેં 15 બોને જે હે ભેગી થઈ હે ને એ બોને હર મહિને 100 રૂપિયા જમા કરે તો એક મહિનાના થઈ ગયા 1500 રૂપિયા, સાલ ભર મેં 18,000 રૂપિયા જમા થઈ છે. અણી પ્રકાર થકી કોઈ બી બોને મળીને બકરી ખરીદી શકે, સિલાઈ મશીન લઈ શકે, મસાલાનું કામ શરૂ કરી શકે, તો ધીરે ધીરે એનાની આય બી વધેગા અને પરિવારની સ્થિતિ બી હતરેગા. તો અણી પ્રકાર થકી આપણે કહી શકો કે આ જે બચત સમૂહ હે એ આપણી બોનોને અહેસાસ કરાવે હે કે એ બી એને જીવનમાં કઈ કરી શકે ને એને બીજા માટે નિર્ભર રહેવાની જરૂરત નથી.
0: હવે અંજલિ બોન આપણે ઘણી અસલ વાત કીધી, જેમ કે આપણે બોને ખતી વાતે સાલી શ્રી આગે બી આપણે આના વિશે માટે વાતે કરંગા, પણ અબર હામળા અગીત ને મોરે કરે આપણી વાતે.
1: હવે તો બોને હામળતા રહેજો આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

0: ભાઈ બોનુ ગીત તો આવીશું પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપણે પાછા ફરો કાર્યક્રમ ઘુમર મેં. જેમ કે મનીષા બોન આજે કાર્યક્રમ મેં આપણે ઘણી અસલ વાતો કરી રહ્યો આપણી બોન થકી કે હર તે છોટી છોટી બચત જે હે મોટા બદલાવ લાવી શકે. આયસ વાત કરો તો આપણે ભાઈ બોનોને કેવું ચંગા કે પૈસો જે હે કેવલ આર્થિક તાકત નથી બલ્કિ આત્મવિશ્વાસ ભી આપણી બોનોને આલે હે. જઈ વખત એક બોન સમૂહ મેં શામિલ થા તી આપણી વાત રાખે હે, ફેસલા લે હે, નાયણન મય હંપાડ્યું તકું જે આત્મવિશ્વાસ હે એ ભી વાર્તા આવે હે. આપણે કેવું ચંગા કે જઈ વખત મહિલાએ હે એ વિઝન હમે બોલવા મેં પહેલે બીતી હતી. આજના ટાઈમે આપણે દેખી રહ્યો કે આપણી જે બોને હે પંચાયતની બેઠક મેં આપણી વાત ભી રાખી હે. હવે એ ખાલી ઘર નથી હંભાળતી બલ્કિ સમાજ મેં આપણી અલગ પહેચાન બનાવી રહી હે. બાઈન બોનો બચત સમૂહને માધ્યમ થકી આપણી બોને જે હે એ એકજૂટ થાય હે ને આપણા જીવન મેં બદલાવ લાવે હે. કેવું ચંગા કે આમ થકી પરિવાર મેં ભી મજબૂતી આવે હે. જે વખત મહિલા મજબૂત રહે હે તેન પરિવાર ભી મજબૂત બને હે. બચત સમૂહ થકી જોડવા થકી આપણી બોનોની આમદની વધે હે. એમ થકી જેમ કે મનીષા બોન આપે કીધું કે એણન સોરાની ભણાઈ હોશે થા, ઘર મેં પોષણનું હદાર થા, જરૂરત પડવા માટે પૈસા જે હે એ પરેશાની મેં કામ આવે હે. એની સાથે કોઈ પરિવાર કર્જ ને બોજ ને તલે નથી રહેતું. શાદી વિવાહ ને સબ જે ચીજે હે એણે મેં બ્યાજ મેં પૈસા ને લાભવા પડી. અગર આપણી બોને અણી પ્રકાર થકી જાગૃત રહે ને અણી ચીજા માટે ધ્યાન આ લેતો.
1: હવે અંજલિ બોન એને સાથે આપણે બોનોને કેવું ચાંગા કે બચત સમૂહ આ કેવલ આપણે આર્થિક સહાયતા તક સીમિત નથી હે, આ આપણે સમૂહની જે મહિલા હે વણને સામાજિક રૂપ થી ભી જાગૃત બનાવે હે. જ્યારે આપણે બોનો માટે ઘરેલુ હિંસા, દહેજ પ્રથા, બાલ વિવાહ ને નશા જેવી સમસ્યાને ખિલાફ ભી આપણે બોને આવાજ ઉઠાવી શકીએ હે. સમૂહ થી અગર આપણે બોને જોડેગા તે વણને એકતા ને શક્તિનું ભી અહેસાસ થાયગા. જ્યારે આપણે હેતી બોને મળીને એક સંગઠન બનાવેગા ત્યારે સમાજમાં ભી બદલાવ આવેગા ને અભી આગળ વધેગા ને આપણે સમાજની તાકત ભી બનેગા.
0: હવે મનીષા બોન આપે સહી કીધું, આપણે દેખો કે બદલાવનો રસ્તો આટલો આસાન નથી. આપણે દેખો કે આજના ટાઈમે ઘણી એવી બોને હે જેણને પરિવારનો સહયોગ નથી મળતો. આપણી જે બોને હે ઘણી એવી રહે હે જેણને ઘર થકી બહાર નીકળવાની અનુમતિ બી નથી મળતી. ઘણી એવી બોને હે જે ભણી લખી નથી, બેંક ને કાગજ નિયણની જાણકારી કોઈ નહીં રહે. એને સાથે આપણે દેખો કે જે વખત એ મહિલા સમૂહ થકી જોડેગા, એ મહિલા સમૂહ બનેગા, તેણે હર કઠિનાઈ જે હે એ દૂર થાયગા. એમ તકી પરિવારને સહયોગ કરી પાએંગા, સહી પ્રશિક્ષણ લઈ પાએંગા, જાગૃત રહેગા ને મહિલાઓનો જે વિશ્વાસ હે એ એકમ વિઝા માટે ભી વધેગા. અને આમે આપણે જે પુરુષ હે એ ભી ઘણી મોટી ભૂમિકા નિભાવી શકીએ.
1: હવે
0: એ આપણી બોનોની પ્રગતિ મેં એનું હાથ આલી શકી. અગર કોઈ પતિ, ભાઈ, પરિવાર આપણી બોનોનો હાથ આલે તો આપણી બોને વધારે તેજી તકી આગળ વધી શકી. બાઈન બોન આપને કેવું ચંગા કે આજના ટાઈમમાં બચત સમૂહની જે ચીજ હે એ ઘણી મોટી વાત હે. અગર આપણી બોને આંતકી જોડે હે તે એ ખાલી એણનું જ જીવન બદલતી નથી બલ્કિ એ બીજાનું ભી જીવન બદલી દે હે. એની સાથે સોચ, આત્મવિશ્વાસ ને સન્માનનો નવો રસ્તો જે હે એ ભી બની પાય હે. જે વખત એક બોન બીજા માટે નિર્ભર નહીં રહે ને ખુદના પગ માટે ઊભી રહે હે તો આપણે દેખો કે એ ક્યારે ચૂપ નથી રહેતી, એ સમાજની આવાજ બને હે. જે વખત એ સમાજની આવાજ બને હે તો ઘણી એવી સમસ્યા હે જે સમાજમાં ચાલી રહી હે એ ભી દૂર થવા લાગી જાય.
1: હવે અંજલિ બોન એને સાથે આ કાર્યક્રમને માધ્યમ કરતી આપણે બોનોને કેવું ચાંગા કે બચત સમૂહ આપણે બોનોને જીવનમાં નવી રોશની લઈને આવે હે, વણને આત્મનિર્ભર બનાવે હે, આત્મવિશ્વાસ બનાવે હે ને એને સાથે વણને મજબૂત બનાવે હે. આજે આપણે દેખો કે આપણે બોને કેવલ ઘર જ તક સીમિત નથી હે બલ્કિ બે પરિવાર, સમાજ ને દેશની પ્રગતિમાં ભી આપણું યોગદાન આલી રહી હે. બોનો બચત સમૂહ ખતી આ સાબિત થઈ ગયું હે કે અગર આપણે બોનોને અવસર મળેગા, સહયોગ મળેગા તે વે ભી આપણે જીવનમાં આગાડી વધી શકીગા, સમાજને બદલી શકીગા ને આપણે પરિવારને ભી બદલી શકીગા. બોનોની તરક્કી ખતી દેશ ભી સચ્ચી પ્રગતિ કરેગા. અત્રે ભાઈ બોનો આપણે બોનોને આગળ બઢાવવા બદલે બચત સમૂહને મજબૂત બનાવવા બદલે આપણે લગાતાર પ્રયાસ કરવા જોઈએ.
0: હવે મનીષા બોન આપે સહી કીધું તો એની પ્રકાર થી કે આપણે ભાઈ બોનોને અંતમાં આપણે એ કહેવું ચાહુંગા કે ભાઈ બોનો યાદ રાખો કે અગર એક બોન શિક્ષિત હોગા તો પરિવાર શિક્ષિત હોગા, એક મહિલા આત્મનિર્ભર હોગા તો હેત તો સમાજ મજબૂત બનેગા. સહી વખત આપણી બોને બચત સમૂહ થકી જોડેગા તો બદલાવની જે નવી કહાની હે એ શરૂ થઈ શકે. અને સાથે સાથે હવે અમે કાર્યક્રમ ઘુમર થકી જવાની અનુમતિ ચાહુંગા કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી છૂટો પાડવાનો. તો છૂટો તો પડો પણ સાથે પહેલા હમરી લે કોર ગીત ને મોરે પડો છૂટો.
1: હવે અંજલિ બોન

0: ભાઈ બોનો અણસ્કી થાતે કાર્યક્રમ ઘુમર તકી અમે પડસૂટ. આપને અમારું આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સુઝાવ અમને આપી શકો અમારા અણપતા માટે.
1: હવે બોનો અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન

0: મારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બલદે આપ મને ફોન કરી શકો અમારે આના ફોન નંબર માટે. અમારું ફોન નંબર હે 9460051234.
1: એની સાથે ભાઈ બોનો આપ અમારી ઈમેલ આઈડી લખી લો, એને માધ્યમ થકી બી આપ આપણા રાય સુઝાવ મને આપી શકો. અમારી ઈમેલ આઈડી હે radio@vagdhara.org.
0: તો બોનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટેમ માટે એક નવા વિષયની હાથે તાર હુદી
2: રામ રામ રામ રામ.

0: ભાઈ ને બોલો, આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડ ની છાં મેં આપણે રહો યા આપણને કેટલી શાંતિ મળે હે, જે હવા મેં આપણે હા લહો એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા, પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણી ને બચાડંગા ને આપણી ધરતી ને જીવનદાન આલંગા. હવે પ્રકૃતિ ને બચાવો, ભવિષ્ય ને હદારો. હવે આજ નાના કદમ હે એ આબાવાળા કાલ ને બદલાવ ની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
1: નમસ્કાર સાથીઓ, આપ સભી સુન રહે હૈ વાગડ કી આવાજ ઓર આપકા અપના સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM પર.

બનો અણસ્કી ખાતે અમે કાર્યક્રમ ખેતીવાડી ટીકી પડો શ્રોતા. આપને અમારો આસો આ કાર્યક્રમ કેવો લાગ્યો એના બારામાં આપ રાય સૂચવો અમને આવી શકો અમારા અણપતા માટે. અમારું પતું હૈ કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો ને પ્રદેશમાં 8 FM મકાન પોસ્ટ કુપડા વાગથરા કેમ્પસ માસવાડા રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હૈ 3201. હજી વધારે જાણકારી મળે આપ મને ફોન કરી શકો અમારા આ ફોન નંબર માટે. અમારો ફોન નંબર હૈ 9414082643. તો બહેન બનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટમાતે એક નવા વિષય હાથે તારો દે રામ રામ રામ રામ.